0: હેલો આકાશવાણી, નમસ્કાર. ઇન્દ્રભાન સિંહજી છત્તીસગઢ સે. કૌન સા જિલ્લા, કૌન સા બતાયા આપને? જિલ્લા કૌન સા બતાયા આપને? જિલ્લા ડિસ્ટ્રિક્ટ
1: જિલ્લા કોરિયા છત્તીસગઢ.
0: અચ્છા, કોરિયા. જી તો આપકા તો પહેલે ભી કોલ શાયદ અટેન્ડ કિયા હૈ હમને? અચ્છા, પહેલી વાર આપકા કોલ આયા હૈ?
1: જી
0: જી. તો આપકો કૈસે પતા ચલા કે આકાશવાણી દરભંગા મેં ઇસ સમય યે કાર્યક્રમ હો રહા હૈ?
1: જી હેલો, એફએમ રેડિયો ફરમાઇશ ગ્રુપ મેં હર સપ્તાહ કા રિપોર્ટિંગ આતા હૈ, જિસકો દેખતે હૈ હમ લોગ, ઉસી સે દેખતે હૈ, હર ચેનલ મેં ફોન લગાતે
0: હૈ. અચ્છા અચ્છા, તો પહેલી વાર આપકા કોલ શામિલ હો રહા હૈ આકાશવાણી દરભંગા મેં. કૈસા મહેસૂસ કર રહે હૈ આપ?
1: બહુત અચ્છા લગ રહા હૈ, આપસે બાતચીત હો રહા, બહુત ખુશી લગ રહા હૈ, ફોન લગા તો બહુત અચ્છા લગા. તો ઉસકે બાદ આજ મેં દિશા બરતે હુએ મોહમ્મદ રફી કા અપને પસંદ કે ગીત, આપ અપને તરફ સે કોઈ ભી મોહમ્મદ રફી કા કોઈ બઢિયા ગીત કો સુના દીજિયેગા. ફોન સર્વિસ કે સર, ધન્યવાદ.
0: ચલિયે તો હમ આપ તક પહોંચા રહે હૈ યે ગાના, ફિલ્મ ગબન કા યે ગાના હૈ, આપકો પસંદ આના ચાહિયે, બહુત પ્યારા ગાના હૈ, આપકે લિયે હમ ભેજ રહે હૈ.
1: સીને મે હે જૈસ કર દુસે
0: હૈ એહસાન મેરે દિલ પે તુમ્હારા હૈ દોસ્તો,
1: એહસાન મેરે દિલ પે તુમ્હારા હૈ. ઠીક, મોહમ્મદ રફી કા
0: જી,
1: બહુ અચ્છા કોરિયા ગીત
0: જી. તો આપકે લિયે હમ પહોંચા રહે હૈ કોરિયા જિલ્લા છત્તીસગઢ મેં યે ગાના. આપને કોલ કિયા, આપકા બહુત બહુત ધન્યવાદ. નમસ્કાર, શુભ રાત્રિ.
1: જી સર, ફોન સર્વિસ કી